ઇતિહાસ પ્રમાણે કચ્છો કરો એ માલધારી વતન. ઓ ખીડું હોય બે થઈ ઉદ્યોગ રોગા જમીનું જ ના રહી જાય માલ વેચારો વેની કીધા.

0: चांद कोई करो आए मीटिंग निकी है वह मालदारी के आ चिंदा तो आऊँ मोड़ पोचिंदोस आऊँ तो एडा लागू बारह साढ़े अग्यारह बारह वगे पोचिंदोस वेले में वेलो
1: ઘેટા બકરા તરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી. ગાય ભેંસ માટે છે, ચાલીસ એકર આપ્યા છે, તો ઘેટા બકરા ઊંટ માટે પણ અનામત જમીન સરકારને રાખવી જોઈએ. જો અનામત સરકાર નહીં રાખે તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સરી સરકારને સોંપવા પડશે.
2: હા ચોક ઠીક છે. હા સરકારી રાખાલી તો એમાં ખૂટા આવી ગયા પવન દેખ્યા એનો હાલે એ મને પવન
3: દેખ્યા રજૂઆત કરી દેજો. એ વડીરા કરી રહ્યું ને રાજા સાહેબ એટલે માલ ચાલી શકે રૂપા તા બંધ કરા
2: એ પહેલા એ રાખાલી મને બંધ હોય તો એની મેં તો એ સરકારી ફરસ જો હોય તો ફરસ વાળી એની મેં ઓકર ના કરવાની
4: રોપા વસ્તુ હોય ને રોપા વસ્તુ બંધ નતા કરી શકે મેન પૂરવા કારણે રોપા સજી રાખાલ મેં તો થયે ના કામ દર ફેરે કરીએ તો એ કતરા બો એકડ ને ચાર એકડ ને કરીએ એ પાકે થોડો કારો પાલો ખાબે પણ બાકી જે રખાલા એને માલ બંધ રાખીએ ના રિપોર્ટ વસ્તુ થી
1: વસ્તુ ની રખડ થી ભટક દે છે હજી આજ સુધી મકાન નથી બનાવ્યો.
5: ઉદ્યોગ પતિ અંદર ધંધો અહીં જતી મચી ફરતી કોંગ્રેસ કરના તો અત્યારે તમે ભાગો છો પણ જયારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ
1: જનતા માટે કઈ નથી, જનતા ખુલે આમ ફરે છે એની પાસે કઈ આવે કે નથી.
5: તમારો ગરીબ લોકો નું કોઈ સાંભળવા માટે તૈયાર નહીં હોય, ઉદ્યોગપતિ હશે બરોબર હશે એનું સૌ ધણી હશે.
1: હા

ઉદ્યોગ આવ્યો તો એના પોતાના ગામના માણસો ને મજૂરી માં ના રાખવા કે ના, એ બાર ના માણસો રાખવાના, એને મજૂરી નહીં, એની જમીન લઈ લેવી, એને ખતમ કરી નાખવા ક્યાં, આથી એની ઉપર છે સરકાર.

0: ಇದ್ರೆ
1: ಸಂಜೆ ಸಾಮಾನು ಬಗ್ಗೆ ಮತ್ತೆ ಇಲ್ಲಿ
2: ಬಾರ ಲೀಟರ್ ಕೀರ್ ಕಿಟ್ಟ ಕಾಯಿ ಮೇರೆ ಡಯಾಪರ್ ಮೇ ಹೋಟಲ್ ಜನ ತ ಜಾ ತೋ ಹಕಡಿ ಬಂದ ಏ ಡಯಾಪರ್ ಮೇ ಬೇಕಡಿ ಹೋಟಲ್ ಬಂದ ತ ಪೈ
3: ಅದು ಗತ್ತು ಅದು ಬೋತಾ
2: ಅನ್ನ ರಿಬಾರಿ ಅಂತ ಆಜಿ ಖಯೋ ನಾ ಬಂದ ಉ ಮೈ ನಕತ್ರಣೆ ಡೀರಿ ಜಗಡೆ ಉ ಆಯೋ ಭೋಜರಿ ಚಾಲು ಥೈಸಿ
3: ಬದು ಚಾಲು ಥೈ
2: ಉ ಜಾನು ಥೈ ರಿಬಾರಿ ಅಂತ ಬಂದ ચાલુ પછા કરે તો ખોલે ને હું જાય મૂકે બોડી જાય આજે હું ખોલે ના તો ખીર મોર થાય બે દોખ લીટર આઠ દો લીટર રાખી ગઈ નથી કરી અડધો રાખી ગઈ ને અડધો હરી બે કદાચ લીટર લીટર કરી કાઢા એવું નથી
4: એનું એક કારણ છે કે ખેડૂતની પોતાની કાયદેસરની માન્યતા છે, પણ માલધારીની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી. ખાલી ફક્ત આપણા ઊંટવાડા નહીં, આખા દેશના માલધારીની વાત છે. બરાબર, તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને એક તમારો બનીનો આ ઊંટનો ઘેટા બકરાનો આ સૌરાષ્ટ્રના માલધારીઓનું એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે. તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ, તો કે માલધારી એટલે જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને ચરિયાણ ઉપર નિભાવ કરે છે. બરાબર, તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરની રીતે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં. બરાબર છે, કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકડ ઉપર એટલે એને બાઉન્ડ્રી વાળી પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન, બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચરાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતા જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કારણે જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે. હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે. પછી ભલે માટે હોય કે ચાઇના ક્લેવ માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
5: કાંઈ નથી.
4: બીજા નંબરે હવે જે બગડું બચ્યો છે ગૌચર કે આપણા રખાલનું કે વિડીયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ નથી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂર છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જ્યાં ચરિયાણ છે, જ્યાં ઊંટને ઘોડાને ઊંટને ઘેટાને બકરાને બધું ગાયો ભેંસો ચરે છે, એ જમીન આવે ત્યાં પવનચક્કીને આપી દેવામાં આવે. બરાબર, એમને એવું છે કે અહીંયા માલઢોર કરતા પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે ને પર્યાવરણને નુકસાન થશે ને માલ મરી જશે.

0: Nè.
1: Đó nó có thể ổn thiếu rồi. Nó ổn thiếu rồi. Có thể rồi.
2: Mẹ cái bạn. Vá cái bạn.
1: Vá là.
2: Một cái đá xe mẹ mẹ rồi. Bạn chứ mũ chí tư bí xe nà anh mà lý. Mũ chế nà mũ cơ. Gujarat chế nà. Là bhuk marta bhakti kari chí. Tên mà rồi chá lại. Bạn mà rồi tụ chá lại.
1: Một thân nhanh mà chá là khi thế?
2: ના ના પાંચ કે મોટે ઉ ના એકલું ધન તો પાંચ છયાસી ના કે મેળી મેં ધક્કા જલ્યા ધન તો કોઈ બાકી ના છે કોલસા કરો
1: અલાય
2: જાણ ભાવ અનુવારે ડેટા દે ઉ જલી વી ઉ જ લોડો ના ઉકરાયું કઈક દવાયું કઈક ધૂળ ધમાશ ક્યાં પણ સમરી પેન્ટ મારી વયું માળો આવ્યું છે લેણા કરી વી નથી થોડી વે તું
1: તો મરી ગયું પો કરો લેણા
2: હે
1: તો મરી ગયો માર તો લેણું આ દેખો ને
2: લેણું ગળેલું છે
1: હા ગાડી મેં
2: પોઈ એની દાવા ધૂરી
1: ના
2: ઈ કોઈ એને પોઠે ડોખ દેઠા બહુ ત્રણ વાર હેરાન થયા છે એને કોરોના તો ખપી પાય પાંચ રૂપિયાની આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો ચાલી પોસ્તાલી મરી
1: રૂપિયા
2: માં ત્રણ ચાર સાડા ત્રે ખન રહી ગયા સાડા ત્રે ખન ભર્યા

0: નિશાની હોય ને નિશાની હા તો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બરાબર પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે
1: ચલો લખ્યું અનવર હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોયું
1: સરસ બે નંબરનું હા હાથ લે તો અલ્તાફ નીચે પર હા વર્ગ શિક્ષકે

0: ઓછી આ જો સમજો કે લેણ દેણ ઓછી થઈ ગઈ,
1: ઓછી થઈ ગઈ
0: બરાબર ને,
1: મતલબ ઈ જીત ગો
2: બરાબર જાણી ઓ નજીક
0: નુકસાન પર નુકસાન ની
2: બરાબર.
0: હા
1: ભવિષ્ય મે ને ચૌધરી ઈ તો મલ ને ચલ લે
3: પાકે જો કો કુદરત જડા રોજી લખેલું હે અન કે પા અપનાયો તડે ની પાકે અન ભાગ ભરે.